કિસાન ભાઈ બોન અણસ ગીત સાથે આપણે પડા સૂટા જેમ કે ગીત થકી પહેલા આપણે સ્ટુડિયોમાં સોહન સર આવ્યા હતા અને એણે આપણને પોષણ સમયથી ખેતીને બારે બતાડ્યું કે આપણે કિસાન ભાઈ બોનોને પોષણ સમયથી ખેતી કેમ કરવી જોઈએ ને આ પોષણ સમયથી ખેતી કરવા થકી આપણે જે ખાવાના મેં વિભિન્ન તરીકાના જે ખાનપાન હે એ આપણે થાલીમાં રહેગા જે આપણે સ્વાસ્થ્ય બદલે અસર રહેગા અગર આ સબ આપણે ખંગા તો આપણે તો સ્વસ્થ રહેગા એના સાથે આપણે જે પરિવાર હે એ બી સ્વસ્થ રહેગા એના બદલે આપણને પોષણ સમયથી ખેતી કરવી કેટલી જરૂરી હે એ સબ વાતે આજે આપણે સોહન સરે કરી તો આશા કર કે જે બી વાતે કરી એ આપને ગમી હુંગા આપને અમારું આજનું આ કાર્યક્રમ કેવું લાગ્યું એના બારામાં આપ રાય સુઝાવ આપી શકો આપણે આના પતા માટે આપણું પતું હે કાર્યક્રમ ખેતીવાડી વાઘ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાઘધારા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન આપણો પિનકોડ નંબર હે 327001 હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારે આના નંબર માટે આપણો ફોન નંબર હે 9460051234 તો કિસાન ભાઈ બોન ફેરી મલંગા અણસ કાર્યક્રમમાં એક ના વિષયને હાથે તારું દીપડા સૂટ એ આવજો રામ રામ રામ રામ.

0: આજે નાના કદમ હે એ આબાવારા કાલની બદલાવની શરૂઆત હે. વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
1: आप सभी सुन रहे हैं आपका अपना सामुदायिक रेडियो वागड़ रेडियो 90.8 FM पर.

0: આપે ક્યારે વિચાર કર્યો હે કે જૈયા પેડની છાવમાં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે ઝીણી હવામાં આપણે હાલ રહ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કી આપણી જિમ્મેદારી હે એક પેડ લગાડંગા પાણીને બચાડંગા ને આપણી ધરતીને જીવનદાન આલંગા
1: હવે પ્રકૃતિને બચાવો ભવિષ્યને હદારો
0: હવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે
1: વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત

0: कार्यक्रम समस्या समाधान हमरवावारा मार हित्ता भाई बुन ने आपनी बुन मनीषा
1: ने आपनी बुन अंजली नु
2: राम राम।
0: होवे भाई उन बुनो आप सब हमले रिया हो आपरु सामुदायिक रेडियो वाग रेडियो 90.8 FM ने आप सभी नु स्वागत करे हां हमारे आज ने कार्यक्रम समस्या समाधान में।
1: હવે ભાઈન બોનો લઈને હાજર થઈ ગયો હું કાર્યક્રમ સમસ્યા સમાધાનને લઈને એકના વિષયને હાથે। મનીષા બોન, આજે આપણે કાર્યક્રમમાં એક એવી પરંપરા ને આદતને વારામાં વાત કરવા જઈ રહ્યો જે દેખાવામાં તો નાની લાગે હે, પણ આ આપણે પરિવાર રિશ્તો સોરનો સંસ્કાર ને આપસી સંવાદ તકી ઘેરાઈ તકી જોડી તકી હે। આજે આપણે વાત કરવા વાળા હું કે આપણે ઘરમાં એક હાથે બેહીને ખાવાનું ખાવાની જે પરંપરા હતી ઈ કેમ કમ થતી જઈ રહી હે, આની સમસ્યા હું હે ને સમાધાન ના હું ઉપાય થઈ શકે। ભાઈ બનો વિચાર કરો ને આપ ભી યાદ કરો કે પહેલાના ટાઈમમાં આપણે હેત તો પરિવારને જે મન કહો તો એક હાથે બેહીને ખાતા હતા। ઘરમાં ચાહે કેટલું ભી કામ હો, કોશિશ ઈજ રહેતી કે પરિવારના હેત તો મન કહો એક હાથે બેહીને ખાય। ભોજન ને હાથે હાથે વાત કરતા હતા, હેતા દાડાની જે ચીજે હતી ઈ એકબીજાને બતાડતા હતા, પહેલાના જે અનુભવ હતો એનાને બારેમાં વાત થતી હતી ને સોરો અણી સબ વાતને સાંભળતા ને એકબીજા મેં આપણું પણ રહેતું હતું। પણ ધીરે ધીરે આપણે દેખી રહ્યો કે આજ જે ચીજે હે બદલાઈ ગઈ હે, કોઈ કામ મેં વ્યસ્ત હે તો કોઈ મોબાઈલ મેં વ્યસ્ત હે તો કોઈ ટીવી મેં વ્યસ્ત હે, સબનું અલગ અલગ ટાઈમ થઈ ગયું હે ને એવો થવાને કારણ મનીષા બોન આપણે અવડેના ટાઈમે દેખી રહ્યો કે કયા એવા ઘર હોંગા જે મન કો એક હાથે બેહીને ખાય હે, ને ઘણા એવા ઘર હે જે મન કો એકલે એકલે બેહીને ખાય હે, કોઈ ખુદના કમરામાં મોબાઈલ દેખીને ખાઈ રહ્યું હે તો કોઈ ટીવી દેખીને ખાઈ રહ્યું હે તો કોઈ આપણે જ દુનિયામાં મગ્ન થઈને ખાવાનું ખાઈ રહ્યું હે, તો એવી સ્થિતિમાં આ જે પરંપરા હે એને આપણને ફેર તકી કેમ લાભી હે, આનું હું મહત્વ હતું ને હરતે આ આપણા જીવનને અસલ બનાવી શકે હે।
0: હવે અંજલી બોન, તો આના વિશે માટે આપણે ભાઈ બોન કદી કાર્યક્રમને માધ્યમ કદી ઘણા હક્કાની વાતે રહેગા, પણ કાર્યક્રમની શરૂઆતમાં હમણાં અગીત ને મોરે કરા આપણી વાતી।
1: હવે તો ભાઈ બોનો આપ સાંભળતા રહેશું આપણું રેડિયો આપણી વાતે વાગડ રેડિયો 90.8 FM માટે।

0: અંજલિબન ગીતે આવ્યું પૂરું અણા ગીત બાદ એક વખત ફેરે આપણે ભાઈ બહેનોનું સ્વાગત કરો. આપણે આજની કાર્યક્રમ સમસ્યા સમાધાન મેં જેમ કે ગીત થકી પહેલે વિશે બતાડ્યું હતું કે આજે આપણે વાત કરવા વાળો હા કે આપણે ઘરમાં જે મનકો એક હાથે બહેન ખાવાનું ખાતો હતો એ પરંપરા આવીને ટાઈમે કેમ કમ થઈ રહી એની હું સમસ્યા હે ના સમાધાન હું થઈ શકે એમ.
1: હવે
0: બહેન બોનો કેવું ચાંગા કે આપણે ખાવાનું એવું ખાલી પેટ ભરવાનું સાધન નથી એમ, ખાવાનું આપણે પરિવારને જોડવાનું માધ્યમ બી એમ. જયારે પરિવારના મનકો એક હાથે બહેને ખાવાનું ખાય અંજલિ બોન ત્યાં પણ દેખો હા કે વે ખાલી સબ્જી રોટી ને ભોજન જ નથી ખાતા હે, બલ્કે આપણે દેખો હા કે ભાઈ બહેનો વણામાં સમય અપનત્વ વાતચીત ને આપણી ભાવનાએ બી આપણે સાંજા કરો હમ. અંજલિ બેન આપણે દેખો કે ભારતીય પરિવારમાં એક હાથે ભોજન ખાવાની આ પરંપરા હે વે કારણની સાલતી ખતી આવી રહી હે. ગામમાં આપણ વિશેષ કરીને ભાઈ બહેનો દેખો હો કે ઘણા કન પરિવાર હે હાથે બહેને જ ખાવાનું ખાય હે. આખો દાડો ખેતમ કામ કરે હે, ઘરની જિમ્મેદારી સંભાળે હે ને વ્યસ્ત જીવનને કારણ બી આપણે દેખો હા કે રાતના ટાઈમે બી ખાવાનું ખાય તે હાથે બહેન ખાય. એવા બહેન બહેનો આપણે દેખો હા કે બુઝુર્ગ આપણે અનુભવ સાંજા કરી હે, સોરની જી ભણાઈ ખતી સંબંધિત જે સમસ્યા રહી હે વી બતાડી હે ને આપણી ઘરની બોનને કઈ સમસ્યા હે વી બતાડી હે. એન કતે અંજલિ બોન આપણે દેખો હા કે વણી સમસ્યાઓનું ધીરુ ધીરુ સમાધાન બી મળવા માંડી જાય એમ. ભાઈ બોનો કેવું ચાંગા કે અણી પરંપરાએ આપણે ફાંસી જીવિત કરવાની જરૂરત હે.
1: હવે મનીષા બોન આપે સહી કીધું, સમસ્યા આપણેના ટાઈમે ઈ હે કે આજના ટાઈમે પરિવારના સબ સદસ્યની જે દિનચર્યા હે ઈ અલગ થઈ ગઈ હે. કોઈ જલ્દી ઉઠીને કામ કરે હે તો કોઈ જલ્દી ઉઠીને કામ કરવા ચાલી જા, કોઈ સ્કૂલ જા હે તો કોઈ ઘરે મોડું આવે હે, કોઈ મોબાઈલ મેં વ્યસ્ત હે તો કોઈ ટીવી મેં. અણી સબ ચીજને કારણ આપણે દેખી રહો કે સબ મનકોનું ખાવાનું ટાઈમ ભી અલગ અલગ થઈ ગયું હે. ધીરે ધીરે આ સબ જે ચીજે હે એ પરિવારને જોડી નથી રહી, બલ્કિ એકાબીજા થકી સીટી કરી રહી હે. આ સવે વાત કરો કે ભોજન ને એક હાથે ખાવાની જે પરંપરા હતી એ કમ થવાના શું કારણ હે, તો આપણે દેખી રહ્યો કે બદલતી જીવનશૈલી. જેમ કે આપણે પહેલે બી કીધું કે અવડેના ટાઈમે પહેલેની તુલનામાં આપણી જે ચીજે હે એ અલગ થઈ ગઈ હે, વ્યસ્તતા વધી ગઈ હે. કોઈ નોકરી કરી રહ્યું હે તો કોઈ વ્યવસાય, કોઈ ભણાઈ કરી રહ્યું હે તો કોઈ ઘરેલુ જિમ્મેદારી મેં કામ કરી રહ્યું હે, તો અણી સબ ચીજને કારણ ભી આ ચીજે બદલાઈ ગઈ હે. એની સાથે મોબાઈલ ને સ્ક્રીન નું વળતું ઉપયોગ અવડેના ટાઈમે આપણે દેખી રહ્યો હોં કે ઘરમાં જેટલા બી મનક હો સબક અને ફોન હોગા ને સબ એકા બીજા ખૂણા મેં બેઠા રહે હે. એની સાથે ટાઈમની કમી આજના ટાઈમે આપણે દેખી રહ્યો હોં કે કેને તભી કાંઈ સવાલ પૂછો કે તમા કને ટાઈમની કમી હે કે હું હે, તો એ સપ્તે કે પહેલે આપણે જે કામ હે એનાને મહત્વ આલે હે, આપણે પરિવારની પ્રાથમિકતાને નથી સમજતો. એની સાથે ઘરના જે સદસ્ય હે એનાની દિનચર્યા અલગ હે. આપણે દેખો હો કે નાનો સૂરો સ્કૂલ જાય હે, એને બાદ આવીને ભણાઈ કરે હે, ટ્યુશન જાય હે, ખેલે હે, અલગ અલગ જિમ્મેદારી રહે હે, ને સબનું આ ટાઈમ બી અલગ અલગ થઈ ગયું હે. પહેલા સંયુક્ત પરિવાર રહેતા હતા, હવે સંયુક્ત પરિવાર કમ થઈ ગયા હે. એને સાથે વાતચીતની આદતે કમ થઈ ગઈ હે. પહેલે પરિવાર મેં સંવાદ થતું હતું તો ખુલીને થતું હતું, અવડેના ટાઈમે અગર આપણે કોઈ વાત કેને કહો એને પહેલે બે વખત વિચાર કરો કે અગર મેં આને આ કહી દીધું ઘર મેં કોઈ બી હોય ઈ મનક, તો એમ સોચો કે આને કહો ને આ ખીજાઈ ગયું તો હું કરંગા. આવી જે ચીજે હે એ અવડેના ટાઈમે વધારે આવી ગઈ હે, એટલે આપણે દેખો હો કે આ પરંપરા ધીરે ધીરે સમાપ્ત થઈ ગઈ હે.
0: હવે અંજલિ બોન તો આપે બતાડ્યું કે આપણે ભાઈ બોનને કે આ સમસ્યા વધી રહી અને હું કારણ હિ આશા આપણે ભાઈ બોનને કેવું ચાંગા કે આના સબક હતી આપણે દુષ્પરિણામ હું પડે હિ, તે ભાઈ બોને કેવું ચાંગા કે સબક હતી પહેલતે આપણે પરિવારમાં હિ વે સંવાદની કમી થઈ જાય એમ. જયારે લોગ એક હાથે ને બે હિ એકબીજાની વાતે ને સાંભળે હિ અંજલિ બોન આપણે દેખો હા કે સમસ્યાઓની જાણકારી આપણને કમ મળે હે. આપણે ઘરની કઈ સમસ્યા ચાલી રહી હે, સોરણ વેશમાં હું ચાલી રહ્યું હે ને આપણે પરિવારના સદસ્ય પરેશાન હે ને એકબીજાને આ ટેમ કેમને આલી પાતે આ હેતી સમસ્યા રહી વર્ણન બારામાં બી નથી જાણી પડતો હા. નિર્ણય સાથે બહેન બોનો કેવું ચાંગા કે અગર આપણે એક હાથે બહેન ખાવાનું ને ખા હા એક હાથે બહેને આ સમસ્યા ની સમજ હ તે આપણે દેખો હા કે અંજલિ બોન આપણે સોરણની દૂરી હે બી આપણે વેશને બળતી જાય હેમ. આપણે દેખો હા કે ઘણા કામ પરિવારમાં એવું રહી હે સોર તે સ્કૂલ જાય હે, ટ્યુશન જાય હે, જેમ કે આપણે બતાડ્યું કે રાતે આવીને ફેરે આપણે મા બાપ ખેને ટાઈમ નથી મળે હે, તે વી ખુદને એકલો સમજવા માંડી છે હેમ. જેન ખતે આપણે દેખો હા કે પણ સોરમાં બીજી ભાવના હે બી વધારે બળવા માંડી છે હેમ. તે ભાઈ બોને કેવું ચાંગા કે આપણે સોર બલદે બી એક વખત હોંસવું હે ને હાથે મળીને ખાવાનું ખાવું હેમ. જેન ખતે આપણે દેખો હા કે આપણે ઘરના સોરે હે બી વાતો વાતમાં વણની મનની વાત હે આપણે બતાડી નાખી હે. જેન ખતે આપણ સમજી જ કે આપણે સોરને મનમાં હું ચાલી રહ્યું હે બે આગે હું કરવાનું ચાહી રહી અને કઈ દિશામાં આગળ વધી રહી હે.
1: હવે મનીષા બોન આપે સહી કીધું, એને સાથે આ જે પરંપરા કમ થતી જઈ રહી હે એના દુષ્પરિણામ મેં આપણે દેખો હો કે ગડલો મનકો એકલો મહેસૂસ કરી રહે. परिवार में आपसी समझ कम थी गयु है ने सूरज है ई सामाजिक व्यवहार नती ही की पाई रह। आए सवे बात करो कि एक हाथे खवानु खवानु हो फायदे है तो आप देखो हो कि अंत की रिश्ता मजबूत थाए है बातचीत नो अवसर मिले है सूरन ने टेम आली शक गडला मनक नो सम्मान करी शक ने एना ना जे अनुभव है ई आपड़े जानी शक ने एने साथे परिवार ने एकता भी बनी तकी रहे है। तो आपड़े कही शक कि अणी सब चीजों नो समाधान आपड़ने शोधवो होगा इने बल्ले भाई बोनो आपड़ा ने दाड़ा में एक वक्त तक कम तकी कम एक हाथे बेने खावानो प्रयास करवो है। हर परिवार नी दिनचर्या अलग रहे है एटले आ जरूरी नथी के तण टाइम नो भोजन आपड़े एक हाथे करो बल्कि एक टाइम कयो भी होवे एने टाइम आपड़ा ने सब हाथे भोजन करवो छे। आपड़े देखो हो के हाज नो टाइम एवो रहे जई वक्त घर ना हित मन को एक हाथे बेने खाई शके एने साथे भोजन करते टाइम आपड़ा ने मोबाइल तकी दूरी राखवी है। भोजन करते टाइम आपने बातचीत करवी है जिम की आज नो दाड़ो आपड़ो हरते नहीं रहो आजे तमे हूँ नवो हो क्यों हूँ परेशानी तमा जीवन में है या आजे सब तक की असल तमा हाथे हूँ छू अणी तरीका तक की अगर आपड़ा परिवार में संवाद शुरू करवो शुरू करंगा तो घना कानी चीजें असल थी सके। एने साथे भोजन ने हाथे बहने खावा बल्ले आपने सब ने प्रोत्साहित करवो है। आपने परिवार ने जो गडलो मन कही एना ने भी कहवो है कि आविजो आपने सब बहने हाथे खाओ इने साथे भोजन केवल काम ज नथी पारिवारिक समय भी आपणे हमसवो है। जई वगत आपणे भोजन खाई रहो तई वगत आपणे एने जल्दी जल्दी खतम नथी करवो बल्कि परिवार तकी जुड़ा तक रहीने अशल अशल वाते करीने पहेलाना जे अनुभव हता एणाने जाणता तके रोजे खावानी कोशिश करवी है ताकि आपणी आ चीजे फेर तकी शुरू था ने सोरो में जे संस्कार नी नीव है ई अशल तरीका तकी पड़ी शके।
0: હવે અંજલિબન એને સાથે કાર્યક્રમને માધ્યમથી આપણે ભાઈ બોનને કેવું જાંગા કે આજે તેજ ને અણી વ્યસ્ત જિંદગીમાં આપણે પરિવાર બલતે આપણે સમય ગાળવું એ ચુનૌતી નથી આપણી જરૂરત હે પણ ભાઈ બોનો કેવું જાંગા કે આપણે નાની નાની વાતે નાની નાની આદતે ને આપણે રિશ્તાને મજબૂત બનાવવા બલતે આપણે ઘરવાળા હાથે ટેમ ગાળવો ઘણો જરૂરી હે આપણે દેખો કે ઘરમાં એક હાથે બહેને આપણ આ ભોજન કરવાની પરંપરા હે ફેર કતી આપણે પુરાણી પરંપરાને જીવિત કરવી હે એને કતી આપણે દેખો હો કે આપણે ઘરમાં સંવાદ બઢેગા સન્માન બઢેગા આપણે સોરો હે ભી આપણે બીજાનું સન્માન કરવા હેકીંગા ને અપનોપનની જે ભાવના હે વે ભી મજબૂત થાયગા। બહેન બોનો કેવું ચાંગા કે હર પરિવારની પરિસ્થિતિઓ અલગ અલગ રહે હે જ્યારે સબ મનકમ મળીને એક હાથે ભોજન કાઢેગા એક બીજા હાથે બહેની સમય કાઢેગા અંજલિ બોન દેખો હો કે એક બીજાની જે સમસ્યા રહી વે ભી આપણે સમજવાની કોશિશ કરી શકો હો તે ભાઈ બોનો આજે આપણે એક નાનું સુ પ્રયાસ કરવું હે કે આપણે મોબાઈલ ખાતું થોડુંક સેટી રહેવું હે ખાવાનું ખાતવડા પરિવારના સદસ્ય બદલે આપણે ટેમ કાઢવો હે ને વણા હાથે આપણે મનની વાતે સાંજા કરવી હે ને બીજાની મનની વાતે ભી આપણે સાંભળવાની કોશિશ કરવી હે જેણ ખાતે અંજલિ બોન આપણે દેખો હો કે આપણે પરિવાર મજબૂત થાયગા ને આપણે પરિવારમાં ખુશાલી હે વે હંમેશા બની ખતી રહેગા।
1: હવે મનીષા બોન આપે સહી કીધું આયા આપણે ભાઈ બોનોને કેવું ચંગા કે આપણને અણી સબ વાતોનું ધ્યાન રાખવું હે ને પરિવારની જે ખુશી હે એને બનાવીને રાખવું હે પરિવારને હાથે બેવાનું આપણને ટાઈમ કાઢવો હે એના હાથે સમય વિતાડવો હે ને આ જે પલ હે એ આપણને આપણા જે રિશ્તા હે એને હોશે રાખવામાં મદદ કરી શકે। તો ભાઈ બોનો આશા કરંગા કે આજના કાર્યક્રમમાં અમારી આપતી કે જે ભી વાતે રહી હે એ આપને ગમી હોંગા કેમ કે હવે ટાઈમ થઈ ગયો હે આપણે અણસ કાર્યક્રમ તકી છૂટા પડવાનું તો સૂટા તો પડ પણ સાથે પહેલા આપણે કાર્યક્રમનું આપણે પતું બતાડી દો તાકી આપણે ભાઈ બહેનોને આજનો આ કાર્યક્રમ કેવું લાગ્યું એની બારામાં રાય સુઝાવ આપણને આપી શકે આપણે આપણા પતા માટે।
0: હવે ભાઈ બહેનો લખી લો અમારું પતું અમારું પતું હે કાર્યક્રમ સમસ્યા સમાધાન વાઘ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાઘધારા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન અમારું પિનકોડ નંબર હે 327001 હજી વધારે જાણકારી બલદે આપ મને ફોન કરી શકો અમારે આના ફોન નંબર માંથી અમારું ફોન નંબર હે 9414082643
1: એની સાથે ભાઈ બોનો આપ અમારી ઈમેલ આઈડી લખી લો એની માધ્યમ થકી ભી આપ આપણા રાય સુઝાવ અમને આપી શકો અમારી ઈમેલ આઈડી હે radio@vagdhara.org।
0: તો ભાઈ બોનો ફેરે મલંગા અણાસ કાર્યક્રમ મેં અણાસ ટીમ માંથી એક નવા વિષયને હાથે તાર હુદી
1: રામ રામ રામ રામ।

અમારી આજની હાંસીની સભામણી. આપ સભામણી રહ્યા હો આપણું સામુદાયિક રેડિયો વાગડ રેડિયો ના પ્રદર્શનનો 8 FM માટે. હું આપની હાથે આપની બોનંજલિ પારેશર ને આજે વાર શુક્રવાર ની તારીખ 11 સપ્ટેમ્બર 2026 નું દારો હૈ. માઇમુનો મેં દેખી રહ્યા હો કે અમારી સ્ટુડિયો ની ઘડી મેં હાંસી ના 5 વાગી ગઈ હૈ. તવે આપણે શરૂઆત કરા હાજી ની સભા મેં પુનઃ પ્રસારિત થવા વાળા કાર્યક્રમો ની સંક્ષિપ્ત રૂપરેખા. ભાઈ બહેનો આજે સભાની શરૂઆત કરેંગા સપ્તકી પહેલે ભક્તિ શ્રદ્ધા ને આસ્થા થકી જુડ કાર્યક્રમ આરાધના થકી. એના મેં આપણા હમરંગા આજના સુવિચારા ની હાથી ભક્તિમય ગીતા ની અણસ ક્રમ મેં અગાડી બઢાંગા અમારી ની તમારી અવાજ કાર્યક્રમ યુવાઓ ની અવાજ ની આડી આ કાર્યક્રમ આપ સાંભળી શકો કા ઠીક 5:30 માં પ્રસ્તુત કરતા જાગૃતિ ભટ્ટ ની કશિશ પારેશર ની હાથી. ઇનિસ કડી મેં બીજા કાર્યક્રમ ની શરૂઆત થાગા જેને કે બાલપણ બાલપણ એટલે કાર્યક્રમ સચ્ચા બચપન. કાર્યક્રમ આપ સાંભળી શકો કા ઠીક 6 વાગે પ્રસ્તુત કરતા કશિશ પારેશર ની મુ આપની બૂન અંજલિ પારેશર ની હાથી. ઇનિસ કડી મેં આપણે અગાડી રૂપ કરાંગા આપણે કિસાન ભાઈ બહેનો થકી જુઓ કાર્યક્રમ ખેતીવાડી. આ કાર્યક્રમ આપ સાંભળી શકો કા ઠીક 6:30 માટે પ્રસ્તુત કરતા અંજલિ પારેશર એટલે મુ ને મારે હાથે રહેંગા મારે રેડિયો સાથી જાગૃતિ ભટ્ટ. ઇનિસ કડી મેં આપણે અગાડી બઢાંગા આપણે અધિકાર કાનૂન નિયમ થકી જુઓ કાર્યક્રમ સચ્ચા સ્વરાજ. આ કાર્યક્રમ આપ સાંભળી શકો કા ઠીક 7 વાગે પ્રસ્તુત કરતા અંજલિ પારેશર એટલે મુ ને મારે હાથે રહેંગા મારે રેડિયો સાથી જાગૃતિ ભટ્ટ. એને બાદ ભાઈ બહેનો બીજો કાર્યક્રમ શું થાગા ઠીક 7:30 માટે કાર્યક્રમ અમારા સ્વાસ્થ્ય. આ કાર્યક્રમ લઈને આવેગા અમારે રેડિયો સાથી કશિશ પારેશર ને મનીષા પટેલ. એને બાદ ભાઈ બહેનો ઠીક 8 વાગે આપ હામરોગા કાર્યક્રમ સમસ્યા સમાધાન. આ કાર્યક્રમ લઈને આવેગા અમારે રેડિયો સાથી જાગૃતિ ભટ્ટનું આપણું અંજલિ પારેશર. એને બાદ ભાઈ બહેનો મનોરંજનની થાકા પૂરી ભરમાર જેને આપ હામરોગા કાર્યક્રમ ફિલ્મ સાથી. 9:00 થી 10 વાગે સુધી આપ હામરોગા કાર્યક્રમ શામિલ કરશે. તો ભાઈ બહેનો આ તો હતી આપણે હાજરીની સભામાં પ્રસારિત થવા વાળા કાર્યક્રમોની સંક્ષિપ્ત રૂપરેખા. હવે આપણે સભાની શરૂઆત કરો ભક્તિ શ્રદ્ધા અને આસ્થા થકી જુડ કાર્યક્રમ આરાધના થકી.

0: આ ધરતી માતાનું સંબલ હે.
1: હોવે અંજલિ પુન આપણે ભાઈ બોન થકી આપણે અનુરોધ કરા કે નરને ખુલ્લો ની રાખવું, બારિશને પાણીનો સંગ્રહ કરવો આજે નાની નાની આદત બદલંગા તો આપણું ને આપણી અબ્બાવાળી પીઢીનું જીવન સફળ થઈ શકા.
2: હોવે હોવે જાગૃતિ પુન આપણે ભાઈ બોનોને કહો કે પાણી બચાવો, પાણી બચાવો ને આપણી ધરતીને હરીભરી રાખો. જલ જીવન હે આ આપણી પહેચાન હે, હર બૂંદનું મોલ આપણે જાણો.
0: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિતને પ્રસારિત.
3: ભાઈને બોનો, આપણે ક્યારે વિચાર કર્યો હે કે જૈયા પેડની છાવ મેં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે, જેની હવા મેં આપણે હાલ હ ઈ ભી આપણા થકી કઈ આશ રાખે હે. હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા. પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કી આપણી જિમ્મેદારી હે. એક પેડ લગાડંગા, પાણીને બચાડંગા ને આપણી ધરતીને જીવન દાન આલંગા.
2: હવે પ્રકૃતિને બચાવો, ભવિષ્યને હદારો.
1: હવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે.
2: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: પપ્પા પપ્પા મારે ભી ભણવા જવું હે, સોપડા થકી દોસ્તી કરવી હે.
1: બસ યહી તો શરૂઆત હે બદલાવ કી. જબ હર બેટી બેટા પઢેગા તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા. હોવે ન કોઈ ગરીબી રોકે ન કોઈ હાલાત રોકે, શિક્ષા તકીસ બદલેગા હર એક દાડો નિરાતર.
0: હિંડો સ્કૂલ જા, આપણે આપણા ભી હપના પૂરા કરો.
1: યાદ રખી કલમ કી તાકત હર મુશ્કિલ પર ભારી હૈ, હર બચ્ચે કી પઢાઈ હમ સબ કી જિમ્મેદારી હૈ.
2: હોવે જૈવરે સબ સોરા ભણેગા તારે તો દેશ અગાડી વધેગા.
1: શિક્ષા નહીં તો સપના અધૂરા, શિક્ષા હૈ હર બચ્ચે કા પૂરા હક.
2: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મેં.

0: કિસાન ભાઈ બોન, ગીત તો આઈશું પૂરું ને અણા ગીતને બાદ એક વખત ફરી આપ સબનું સ્વાગત કરહા આપણે આજની કાર્યક્રમ ખેતીવાડીમાં. જેમ કે ગીતે કી પહેલે આપણે વિષય બતાડ્યું હતું કે આજે આપણે વાત કરવા રહા પોષણ સંવેદી ખેતીને બારામાં, કે આ પોષણ સંવેદી ખેતી શું કહેવાય ને આનું આપણે કિસાન ભાઈ બોન બદલે શું મહત્વ હે. તો આ સબ વાતે કરવા બદલે આજે આપણે સ્ટુડિયોમાં પધારે તકા હે શ્રીમાન સોહનનાથ જોગી, એ આપણે બતાડેંગા પોષણ સંવેદી ખેતીને બારામાં. તો પહેલે હામરી લાણાની વાતે ને મોરે કર આપણી વાતે. સર નમસ્કાર.
1: નમસ્કાર
0: સર, આપકા સ્વાગત હે વાઘરડી પરિવાર મેં.
1: ધન્યવાદ
0: સર. જૈસા કે હમ કાર્યક્રમ ખેતીવાડી મેં નયે નયે વિષય પર બાતચીત કરતે હૈ હમારે કિસાન ભાઈ બહેનો કે સાથ, તો આજ ભી એક નયા વિષય જુડ રહા હૈ પોષણ સંવેદી ખેતી. તો સર આપ હમારે સ્ટુડિયો પધારે હૈ, તો સબસે પહેલે આપ હમારે કિસાન ભાઈ બહેનો કો બતાઈએ કે આખિર યે પોષણ સંવેદી ખેતી હૈ ક્યા.
1: સભી કિસાન ભાઈઓ કો રામ રામ. ઓર આજ હમ બાત કર રહે હૈ પોષણ સંવેદી ખેતી.
0: જી હા.
1: ઓર પોષણ ખેતી જો તંત્ર હૈ વો હર કિસાન કો અપનાના ચાહીએ, ક્યુંકિ હમ જિસ એરિયા સે આતે હૈ યા હમારા જો વાગડ હૈ, હમારે યહાં પે હર કિસાન કી એવરેજ અગર હમ ખેત દેખેંગે તો મુશ્કિલ સે 4 બીઘા, 5 બીઘા, 6 બીઘા, મતલબ હમારે પાસ જ્યાદા જમીન નહીં હૈ.
0: બિલકુલ સર.
1: ઉસી જમીન કે અંદર હમકો ચારા ભી ઉગાના હૈ, ઉસી મે હમકો દૂસરી ફસલ નગદી ફસલે ભી ઉગાની હૈ, ઉસી મે હમકો હમારા ખાને યોગ્ય ચીજે ભી લગાની હૈ, તાકિ પરિવાર હૈ ઉસકો ખા સકે. તો આજ હમ બાત કર રહે હૈ પોષણ સંવેદી ખેતી કે બારે મે. તો પોષણ સંવેદી ખેતી એસા હૈ કી એસી ખેતી જો પોષણ કી દ્રષ્ટિ સે પરિપૂર્ણ હો ઓર પરિવાર કો પોષણ કે લિયે અધિકતર ઉસકી જરૂરતે હૈ વો અપની ખુદ કી ખેતી સે પૂર્ણ હો જાય હૈ.
0: બિલકુલ
1: ઠીક હૈ. ઇસમે સે ચાહે હમ સબ્જી, ફલ, મસાલે, અનાજ, જો ભી સામગ્રી પોષણ કે રૂપ મે આતી હૈ વો સારી ચીજે લગભગ લગભગ હમ સારી ચીજે હમારી ખેતી સે લે લેવે. હમારી દાલે હૈ હે ના, યે સારી ચીજે હમ હમારી ખેતી સે પ્રાપ્ત કર લેવે. ઓર હમકો એસી પ્લાનિંગ કરકે ખેતી કરની ચાહીએ તાકી હમ હમારી દૂસરી જરૂરતે હૈ ઉનકે લિયે ભી ઉસી જમીન મે સે ખેતી હો જાય ઓર હમારે પરિવાર કી પોષણ કી આપૂર્તિ કે લિયે ભી જો હમારે પાસ ઉપલબ્ધ જમીન હૈ ઉસી સે પૂર્તિ હો જાય ઓર વર્ષ ભર કે લિયે વો સારી ચીજે પર્યાપ્ત હો.
0: બિલકુલ.
1: ક્યુંકિ હમારે ઘર પે જો ઉગી હુઈ ચીજે હૈ વો જ્યાદા પૌષ્ટિક હૈ, ફ્રેશ હૈ, હૈ ના. ઓર હમ બજાર મે સે લેને જાયેંગે તો વો કોલ્ડ સ્ટોરેજ મે પડી હોગી, ઇસ મતલબ પિછલે સાલ પકી હુઈ ચીજે હોગી જો કોલ્ડ સ્ટોરેજ મે સ્ટોર કરકે રખી હુઈ હોગી ઓર વો આપકો આજ ઉપલબ્ધ હોગી. પતા નહીં વહાં પે સિંચાઈ કે લિયે ઉનકો કોન સા પાની દિયા ગયા હૈ, કોન સા ખાદ ડાલા હૈ, કોન સા પેસ્ટિસાઇડ ડાલા હૈ, હમકો કુછ નહીં પતા હૈ. હમ બજાર મે જાતે હૈ, સબ્જી દેખતે હૈ, રંગ દેખતે હૈ ઓર લે આતે
0: હૈ.
1: લેકિન ઉસકે સાથ મે હમ કિતના જો હૈ બીમારિયા, મતલબ વો પોષણ કે સાથ મે હમ કુપોષણ સાથ મે ઘર પે લે આતે હૈ.
0: બિલકુલ.
1: તો પોષણ કી દ્રષ્ટિ સે દેખતે હુએ કી હમારે ખુદ કો હમકો સ્વાવલંબી હમારે પોષણ કે લિયે બનના જરૂરી હૈ. હમારા જો ખેતી હૈ પોષણ કો લેકે ઉસકો સ્વયંસાસી બનાના જરૂરી હૈ. ઓર હમારા જો સ્વરાજ હૈ, જો પોષણ સ્વરાજ હૈ વો તભી કાયમ હો સકેગા જબ હમારી અધિકતર જરૂરત કી ચીજે હમારી ખેતી સે નિકલેગી ઓર હમારા પરિવાર કી પોષણ કી જરૂરત હૈ હમારી ખેતી બાડી સે પૂર્ણ હોગી.
0: બિલકુલ સર.
1: ઓર ઇસી કો હી હમ પોષણ સંવેદી ખેતી કહેંગે.
0: બિલકુલ સર. તો સર યે તો આપને બતાયા કે પોષણ સંવેદી ખેતી હોતી ક્યા હૈ. યહી હમ આપસે જાનના ચાહેંગે કે જૈસે પોષણ સંવેદી ખેતી હમારે કિસાન ભાઈ બહેન કરતે હૈ, પોષણ યુક્ત ચીજે લગાતે હૈ તો ઉનકો ક્યા લાભ હો સકતા હૈ.
1: દેખિયે પોષણ સંવેદી ખેતી જો કિસાન કરેગા, એક તો સર્વપ્રથમ ઉસકે ખાને મે વિવિધતા બઢેગી.
0: બિલકુલ સર.
1: હે ના,
0: ખાને મે સ્વાસ્થ્ય અચ્છા રહેગા.
1: બિલકુલ, વિવિધતા બઢેગી, અલગ અલગ પ્રકાર કા ખાના ખાયેગા. અનાજ મે ભી વો એસા નહી હૈ કી સીઝન વાઇઝ અલગ અલગ અનાજ ખાયેગા. ઠીક હૈ, ઉસકો જ્યાદા ડાયવર્સિટી મિલેગી. વો છોટા અનાજ ભી ખાયેગા, બડા મોટા અનાજ ભી ખાયેગા, હે ને, ગેહું ભી ખાયેગા. ગેહું કે સાથ મે વો પ્રોટીન કે લિયે દલહન ભી મિલા કે ખાયેગા. હરી સબ્જિયાં ભી મિલેગી, કંદમૂલ ફલ વાલી સબ્જિયાં ભી મિલેગી. ઉસકો हरे पत्तेदार सब्जियां भी मिलेगी और पौष्टिक सब्जियां जैसे गाजर वगैरह ये सारी चीजें हैं, विटामिन और प्रोटीन से भरपूर फल है, वो सारे मिलेंगे
0: जी।
1: तो उससे परिवार का स्वास्थ्य है अच्छा रहेगा और कम बीमार पड़ेंगे तो जो परिवार के स्वास्थ्य की लागत है वो कम हो जाएगी और जो लागत कम होना यानी कि परिवार की बचत।
0: बिल्कुल।
1: और इसके साथ ही जो वो बाजार में अपने पोषण के लिए खर्च जो करता था वो भी बचेगा, जैसे सब्जी लाने में, दाल लाने में, फल लाने में, ठीक है, या कोई दूसरा प्रकार का अनाज लाने में, तो इस प्रकार से जो है उनको इससे फायदा होगा। साथ ही पोषण संवेदी खेती तंत्र करने से जो जमीन है हमारी, जो धरती माता हम बोलते हैं, ठीक है, उसकी भी सुरक्षा होगी।
0: बिल्कुल, वो बंजर होने से ही बचेगी।
1: हाँ, बंजर होने से बचेगी, क्योंकि हम उसके लिए हमारे घर पे खाने के हिसाब से हम प्लान करेंगे और क्योंकि हम पोषण के प्रति उसके ऊपर संवेदी होके खेती करेंगे तो हम ये ध्यान रखेंगे कि हमारे स्वास्थ्य का और साथ ही हम मृदा के स्वास्थ्य का भी ध्यान रखेंगे।
0: बिल्कुल।
1: उसमें हम रासायनिक उर्वरक नहीं डालेंगे
0: जी जी।
1: हम देसी खाद का उपयोग करेंगे, हम जीवामृत का उपयोग करेंगे। मान लो कोई प्रकोप बीमारी का आया फसल पे तो भी हम उस पे 10 परणी का छिड़काव करेंगे, है, हम नीम पेस्ट का छिड़काव करेंगे
0: जी जी।
1: हम अलग अलग प्रकार की जैविक जो तकनीकी है
0: उसका
1: उपयोग करके और उसका रोकथाम करेंगे, न कि हम जो रहे रासायनिक दवाइयां छिड़क के और उनको कंट्रोल करेंगे।
0: बिल्कुल सर।
1: और साथ ही जैसे जो है बीमारियों से जो इनके ये जो रासायनिक खाद है या रासायनिक दवाइयां है, जहर है, यह अपने साथ में बीमारियां भरपूर लाता है और आपने सबने सुना ही होगा कि कैंसर की ट्रेन है, वो पेस्टिसाइड का उपयोग ज्यादा करने से और फर्टिलाइजर का उपयोग ज्यादा करने से ही आज पंजाब से कैंसर की ट्रेन चलती है।
0: बिल्कुल।
1: और उस ट्रेन का नाम कैंसर की ट्रेन ही है।
0: कैंसर
1: तो ऐसा इन सब चीजों से बचने के लिए हमारी खेती का प्लानिंग हम पोषण संवेदी खेती तंत्र के अनुसार करें और सर्वप्रथम हमारे परिवार के लिए करें, फिर जो भी हमारा जो बचता है वो हम दूसरों को दे, हम एक चीज दूसरों को दे के उसके चीज के बदले में, अनाज के बदले में अनाज ले सकते हैं, सब्जी के बदले में सब्जी ले सकते हैं, सब्जी के बदले में दूध ले सकते हैं, दही ले सकते हैं, वो इस तरह से। और उसमें जो उपयोग भी है वो देसी बीजों का, पोषण संवेदी खेती तंत्र में देसी बीजों का उपयोग होता है, ठीक है, हाइब्रिड बीजों का उपयोग नहीं होता है
0: जी जी।
1: क्योंकि वो जेनेटिक मॉडिफाइड बीज है, अभी तक मतलब साइंटिफिकली ये चीज तो प्रूव नहीं हुई है कि वो स्वास्थ्य के लिए हानिकारक है, लेकिन ये सोचना चाहिए कि जो उसकी जीन्स है उनके अंदर वो परिवर्तन करके और उस तरह से उन फसलों को या उन बीजों को बनाया गया है, तो वो निश्चित रूप से जो है जिनकी जेनेटिक्स के साथ खिलवाड़ हुआ है वो जरूर कहीं ना कहीं हमारे शरीर को भी नुकसान या हानिकारक हमारे लिए हो सकता है।
0: बिल्कुल सर। तो सर जैसा कि आपने पोषण संवेदी खेती के बारे में बताया कि पोषण संवेदी खेती क्या है और इसके क्या लाभ हो सकते हैं, आपने बताया कि अगर हमारे किसान भाई बहन पोषण संवेदी खेती करते हैं तो अपने स्वास्थ्य का ध्यान रख सकते हैं, साथ ही वो अपनी जो भूमि है, अपनी जो धरती माता है, उसको बंजर होने से बचा सकते हैं और उन्हें तरह तरह की विविधता वाले खाने की थाली भी उनको मिल सकती है। और साथ ही हम कह सकते हैं कि अगर उन ज्यादा कुछ पक जाता है तो बाजार में जाकर इसको बेच सकते हैं, जिससे उनके आजीविका भी चल सकती है।
1: आजीविका चल सकती है, साथ ही जिनको वो देंगे या जिनका वो उपयोग करेंगे उनके स्वास्थ्य के लिए भी वो चीजें अच्छी होगी।
0: बिल्कुल सर। तो सर जैसे कि पोषण संवेदी खेती के बारे में हम बात ही कर रहे हैं, तो आप अंत में हमारे किसान भाई बहनों को क्या कहना चाहेंगे?
1: मैं किसान भाइयों को एक ही संदेश देना चाहूंगा
0: जी।
1: कि हमारी जो खेती है हमको मतलब दृष्टि से सोचने की जरूरत है कि हम जो उगा रहे हैं क्या खा रहे हैं, क्या मैं उगा रहा हूँ वो मैं खा रहा हूँ या नहीं खा रहा हूँ, कहीं ऐसा तो नहीं है कि जो मैं उगा रहा हूँ वो बाजार में बेच रहा हूँ और जो मैं खा रहा हूँ वो मैं बाजार से खरीद के ला रहा हूँ।
0: बिल्कुल सर।
1: ऐसा कतई नहीं होना चाहिए, क्योंकि किसान है वो अन्नदाता है, और अन्नदाता को अपने लिए भी अन्न उगाना चाहिए और दूसरों के लिए भी अन्न उगाना अन्नदाता का दायित्व है।
0: बिल्कुल सर। तो सर जैसा कि आपने बहुत ही अच्छी बात बताई कि हमारे जो किसान भाई बहन हैं वो जो उगा रहे हैं वो कहीं बाजार में बेचकर और बाजार वाली चीजें वो न खाए, उसके लिए आपने बताया कि जो हम उगा रहे हैं वही हमारे लिए स्वास्थ्यवर्धक है। तो आपने पोषण समृद्धि खेती के बारे में बहुत अच्छी जानकारी हमारे किसान भाई बहनों को दी और आप हमारे स्टूडियो में आए, उसके लिए आपको बहुत बहुत धन्यवाद।
1: धन्यवाद
0: किसान भाई बुन जिम के आज आप स्टूडियो में आई तो सोहन सर इन्हें आपने बताड़ू पोषण समृद्धि खेती ने बारे में। हवे आप देखी रहो कि टाइम थी गयो है कार्यक्रम थकी सूटा पड़वानो, तो सूटा तो पड़ा पण साथे साथे हामलेला एक और गीत।

કિસાન ભાઈ બોન અણસ ગીત સાથે આપણે પડા સૂટા જેમ કે ગીત થકી પહેલા આપણે સ્ટુડિયોમાં સોહન સર આવ્યા હતા અને એણે આપણને પોષણ સમયથી ખેતીને બારે બતાડ્યું કે આપણે કિસાન ભાઈ બોનને પોષણ સમયથી ખેતી કેમ કરવી જોઈએ ને આ પોષણ સમયથી ખેતી કરવા થકી આપણે જે ખાવાના મેં વિભિન્ન તરીકાના જે ખાનપાન હે એ આપણે થાલી મેં રહેગા જે આપણે સ્વાસ્થ્ય બદલે અસર રહેગા અગર આ સબ આપણે ખંગા તો આપણે તો સ્વસ્થ રહેગા એના સાથે આપણે જે પરિવાર હે એ ભી સ્વસ્થ રહેગા એના બદલે આપણને પોષણ સમયથી ખેતી કરવી કેટલી જરૂરી હે એ સબ વાતે આજે આપણે સોહન સરે કરી તો આશા કર કે જે ભી વાતે કરી એ આપને ગમી હુંગા આપને અમારું આજનું આ કાર્યક્રમ કેવું લાગ્યું એના બારામાં આપ રાય સુઝાવ આલી શકો આપણે અણા પતા માટે આપણું પતું હે કાર્યક્રમ ખેતીવાડી વાઘ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાઘધારા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન આપણો પિનકોડ નંબર હે 327001 હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારે અણા નંબર માટે આપણો ફોન નંબર હે 9460051234 તો કિસાન ભાઈ બોન ફેરી મલંગા અણસ કાર્યક્રમમાં એક ના વિષયને હાથે તારું દીપડા સૂટ એ આવજો રામ રામ રામ રામ

0: પપ્પા પપ્પા મારે ભી ભણવા જવું હે, સોપડા થકી દોસ્તી કરવી હે.
1: બસ યહી તો શરૂઆત હૈ બદલાવ કી. જબ હર બેટી બેટા પઢેગા તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા. હોવે ન કોઈ ગરીબી રોકે ન કોઈ હાલાત રોકે, શિક્ષા તકી બદલેગા હર એક દાડો નિરાતર.
0: હિંડો સ્કૂલ જા, આપણે આપણા ભી હપના પૂરા કરો.
1: યાદ રખી કલમ કી તાકત હર મુશ્કિલ પર ભારી હૈ, હર બચ્ચે કી પઢાઈ હમ સબ કી જિમ્મેદારી હૈ.
2: હોવે જયવરે સબ સોરા ભણેગા તારે તો દેશ અગાડી વધેગા.
1: શિક્ષા નહીં તો સપના અધૂરા, શિક્ષા હૈ હર બચ્ચે કા પૂરા હક.
3: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
1: અગર ચાહો તેજ દિમાગ ને સ્વસ્થ જીવન, તો આયરન થકી ભરપૂર તત્વ નું કરો ભોજન.
3: હોવે કેમ કે ખૂન મે આયરન તત્વ ની કમી થકી એનિમિયા રોગ આપણને થઈ શકે.
1: જલ્દી થકાન થાવી, શારીરિક કમજોરી, યાદદાશ મે કમી, શ્વાસ ફૂલવું, આ સબ એનિમિયા ના લક્ષણ હૈ.
3: હોવે ભાઈ એન બોનું, આ લક્ષણ આપણને આપણે મય દેખાય તો આપણને આપણા પાય વાળા રાજકીય સ્વાસ્થ્ય કેન્દ્ર માંથી જઈને એનિમિયા ની નિઃશુલ્ક જાંચ કરાવી જોઈએ.
1: આંગણવાડી કેન્દ્ર ને રાજકીય સ્વાસ્થ્ય કેન્દ્ર માટે એનિમિયા ઉપચાર ની ગોળીએ નિઃશુલ્ક મળે હે.
3: હોપે એનિમિયા થી બચવા બદલે આપણને ખવાના મે દાળ, પત્તેદાર સબ્જી, ગુડ, બાજરા, તિલ, લીંબુ ને સંતરા, ગોબી, તરબૂચ, આંવલા, ટમાટર નું સેવન કરવું જોઈએ.
1: હોવે આ સબ સાવધાની રાખંગા ને આ સબ સબ્જી ને દાળ ખંગા તો એનિમિયા થકી બચી શકંગા.
4: વાગડ રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.

0: कार्यक्रम समस्या समाधान हमर वावरा मार हित्ता भाई बुन ने आपनी बुन मनीषा
1: ने आपनी बुन अंजलि नु
2: राम राम।
0: होवे भाई बुनो, आप सब सांभळी रिया हो आपणो सामुदायिक रेडियो वाग रेडियो 90.8 FM ने आप सभी नु स्वागत कर रहे हैं हमारे आज ने कार्यक्रम समस्या समाधान में।
1: હવે ભાઈ બોનો લઈને હાજર થઈ ગયો હું કાર્યક્રમ સમસ્યા સમાધાનને લઈને એકના વિષયને હાથે। મનીષા બોન, આજે આપણે કાર્યક્રમમાં એક એવી પરંપરા ને આદતને વારામે વાત કરવા જઈ રહ્યો જે દેખાવામાં તો નાની લાગે હે, પણ આ આપણે પરિવાર રિશ્તો સોરના સંસ્કાર ને આપસી સંવાદ તકી ઘેરાઈ તકી જોડી તકી હે। આજે આપણે વાત કરવા વાળા હ કે આપણે ઘરમાં એક હાથે બેહીને ખાવાનું ખાવાની જે પરંપરા હતી ઈ કેમ કમ થતી જઈ રહી હે, આની સમસ્યા હું હે ને સમાધાન ના હું ઉપાય થઈ શકે। બાઈન બનો વિચાર કરો ને આપ ભી યાદ કરો કે પહેલાના ટાઈમમાં આપણે હેત તો પરિવારને જે મન કહો તો એક હાથે બેહીને ખાતા હતા। ઘરમાં ચાહે કેટલું ભી કામ હો, કોશિશ ઈજ રહેતી કે પરિવારના હેત તો મન કહો એક હાથે બેહીને ખાય। ભોજન ને હાથે હાથે વાતે કરતા હતા, હેતા દાડાની જે ચીજે હતી ઈ એકબીજાને વતાડતા હતા, પહેલાના જે અનુભવ હતો એનાને બારેમાં વાતે થતી હતી ને સોરો અણી સબ વાતને સાંભળતા ને એકબીજા મેં આપણું પણ રહેતું હતું। પણ ધીરે ધીરે આપણે દેખી રહ્યો કે આ જે ચીજે હે બદલાઈ ગઈ હે, કોઈ કામ મેં વ્યસ્ત હે તો કોઈ મોબાઈલ મેં વ્યસ્ત હે તો કોઈ ટીવી મેં વ્યસ્ત હે, સબનું અલગ અલગ ટાઈમ થઈ ગયું હે ને એવું થવાને કારણ મનીષા બોન આપણે અવડેના ટાઈમે દેખી રહ્યો કે કયા એવા ઘર હોંગા જે મન કો એક હાથે બેહીને ખાય હે, ને ઘણા એવા ઘર હે જે મન કો એકલે એકલે બેહીને ખાય હે, કોઈ ખુદના કમરામાં મોબાઈલ દેખીને ખાઈ રહ્યું હે તો કોઈ ટીવી દેખીને ખાઈ રહ્યું હે તો કોઈ આપણે જ દુનિયામાં મગ્ન થઈને ખાવાનું ખાઈ રહ્યું હે, તો એવી સ્થિતિમાં આ જે પરંપરા હે એને આપણને ફેર તકી કેમ લાભી હે, આનું હું મહત્વ હતું ને હરતે આ આપણા જીવનને અસલ બનાવી શકે હે।
0: હવે અંજલિ બોન, તો આના વિશે માટે આપણે ભાઈ બોન કદી કાર્યક્રમને માધ્યમ કદી ઘણા અક્કાની વાતે રહેગા, પણ કાર્યક્રમની શરૂઆત મેં હામળા ગીત ને મોરે કરા આપણી વાતે।
1: હવે તો ભાઈ બોનો આપ સાંભળતા રહેજો આપણું રેડિયો આપણી વાતે વાગડ રેડિયો 90.8 FM માટે।

0: અંજલિ બોન ગીત આવશે પૂરું અને ગીત બાદ એક વખત ફેરે આપણે ભાઈ બોનોનું સ્વાગત કરું હું આપણે આજની કાર્યક્રમ સમસ્યા સમાધાન મેં જેમ કે ગીત થકી પહેલે વિશે બતાડ્યું હતું કે આજે આપણે વાત કરવા વાળો હ કે આપણે ઘરમાં જે મન કઈ ખાતે બહેન ખાવાનું ખાતો હતો એ પરંપરા આવીને ટાઈમે કેમ કમ થઈ રહી એની હું સમસ્યા હે ની ના હું સમાધાન હું થઈ શકે એમ
1: હવે
0: બહેન બોનો કેવું ચંગા કે આપણે ખાવાનું એવું ખાલી પેટ ભરવાનું સાધન નથી એમ ખાવાનું આપણે પરિવારને જોડવાનું માધ્યમ બી એમ જયારે પરિવારના મન કઈ એક હાથે બહીને ખાવાનું ખાય અંજલિ બોન ત્યાં પણ દેખ હ કે વે ખાલી સબ્જી રોટી ને ભોજન જ નથી ખાતા હે બલ્કિ આપણે દેખ હ કે ભાઈ બોનો વણામાં સમય અપનત્વ વાતચીત ને આપણી ભાવનાએ બી આપણે સાંજા કરો હમ અંજલિ બોન આપણે દેખ હ કે ભારતીય પરિવાર મેં એક હાથે ભોજન ખાવાની આ પરંપરા હે વે કારણ ની સાલતી ખતી આવી રહી હે ગામ મેં આપણે વિશેષ કરીને ભાઈ બોનો દેખ હ કે ઘણા કન પરિવાર હે વી હાથે બહીને જ ખાવાનું ખાય હે આખો દાડો ખેતમ કામ કરે હે ઘરની જિમ્મેદારી હામાળે હે વ્યસ્ત જીવન ને કારણ બી આપણે દેખ હ કે રાતના ટાઈમે બી ખાવાનું ખાય તે હાથે બહેન ખાય એવામાં બહેન બોનો આપણે દેખ હ કે બુઝુર્ગ આપણે અનુભવ સાંજા કરી હિ સોરની જે ભણાઈ ખતી સંબંધિત જે સમસ્યા રહી હિ વી બતાડી હિ ને આપણી ઘરની બોનોને કઈ સમસ્યા હે વી બતાડી હિ એન ખતી અંજલિ બોન આપણે દેખ હ કે વણી સમસ્યાઓનું ધીરુ ધીરુ સમાધાન બી મળવા માંડી જાય હેમ ભાઈ બોનો કેવું ચાંગા કે અણી પરંપરાએ આપણે ફાંસી જીવિત કરવાની જરૂરત હે
1: હવે મનીષા બોન આપે સહી કીધું સમસ્યા આવડેના ટાઈમે ઈ હે કે આજના ટાઈમે પરિવારના સબ સદસ્યની જે દિનચર્યા હે એ અલગ થઈ ગઈ હે કોઈ જલ્દી ઉઠીને કામ કરે હે તો કોઈ જલ્દી ઉઠીને કામ કરવા ચલી જા કોઈ સ્કૂલ જા હે તો કોઈ ઘરે મોડું આવે હે કોઈ મોબાઈલ મેં વ્યસ્ત હે તો કોઈ ટીવી મેં અને સબ ચીજોને કારણે આપણે દેખી રહ્યો કે સબ મનકોનું ખાવાનું ટાઈમ ભી અલગ અલગ થઈ ગયું હે ધીરે ધીરે આ સબ જે ચીજે હે એ પરિવારને જોડી નથી રહી બલ્કિ એકાબીજા થકી સીટી કરી રહી હે આ સવે વાત કરો કે ભોજન ને એક હાથે ખાવાની જે પરંપરા હતી એ કમ થવાના શું કારણ હે તો આપણે દેખી રહ્યો કે બદલતી જીવનશૈલી જેમ કે આપણે પહેલે બી કીધું કે અવડેના ટાઈમે પહેલેની તુલના મેં આપણી જે ચીજે હે એ અલગ થઈ ગઈ હે વ્યસ્તતા વધી ગઈ હે કોઈ નોકરી કરી રહ્યું હે તો કોઈ વ્યવસાય કોઈ ભણાઈ કરી રહ્યું હે તો કોઈ ઘરેલું જિમ્મેદારી મેં કામ કરી રહ્યું હે તો અણી સબ ચીજને કારણ ભી આ ચીજે બદલાઈ ગઈ હે એની સાથે મોબાઈલ ની સ્ક્રીન નો વધતો ઉપયોગ અવડેના ટાઈમે આપણે દેખી રહ્યો કે ઘર મેં જેટલા ભી મનક હો સબક અને ફોન હોગા ને સબ એકા બીજા ખૂણા મેં બેઠા રહે હે એની સાથે ટાઈમ ની કમી આજના ટાઈમે આપણે દેખી રહ્યો કે કેને તભી કઈ સવાલ પૂછ કે તમા કને ટાઈમ ની કમી હે કે હું હે તો એ સપ્તાહ કી પહેલે આપણે જે કામ હે એનાને મહત્વ આલે હે આપણે પરિવાર ની પ્રાથમિકતા ને નથી હમસ્ત એની સાથે ઘરના જે સદસ્ય હે એનાની દિનચર્યા અલગ હે આપણે દેખો હો કે નાના સુરો સ્કૂલ જાય હે એને બાદ આવીને ભણાઈ કરે હે ટ્યુશન જાય હે ખેલે હે અલગ અલગ જિમ્મેદારી રહે હે ને સબનું આ ટાઈમ બી અલગ અલગ થઈ ગયું હે પહેલે સંયુક્ત પરિવાર રહેતા હતા હવે સંયુક્ત પરિવાર કમ થઈ ગયા હે એને સાથે વાતચીતની આદતે કમ થઈ ગઈ હે પહેલે પરિવાર મેં સંવાદ થતું હતું તો ખુલીને થતું હતું અવડેના ટાઈમ મેં અગર આપણે કોઈ વાત કે ને કહું એને પહેલે બે વખત વિચાર કરો કે અગર મેં આને આ કહી દીધું ઘર મેં કોઈ બી હોય મનક તો એમ સોચો કે આને કોને આ ખીજાઈ ગયું તો હું કરંગા આવી જે ચીજે હે એ અવડેના ટાઈમે વધારે આવી ગઈ હે એટલે આપણે દેખો હો કે આ પરંપરા ધીરે ધીરે સમાપ્ત થઈ ગઈ હે
0: હવે અંજલિ બોન તો આપે બતાડ્યું કે આપણે ભાઈ બોનને કે આ સમસ્યા વધી રહી અને હું કારણ હિ આસ આપણે ભાઈ બોનને કેવું ચાંગા કે આના સબક હતી આપણે દુષ્પરિણામ હું પડે હિ તે ભાઈ બોને કેવું ચાંગા કે સબક હતી પહેલે આપણે પરિવાર મેં હે સંવાદની કમી થઈ જાય એમ જયારે લોગ એક હાથે ને બે હે એકબીજાની વાતે ને સાંભળે હિ અંજલિ બોન આપણે દેખ હા કે સમસ્યાઓની જાણકારી આપણને કમ મળે હે આપણે ઘરની કઈ સમસ્યા ચાલી રહી હે સોરણ વેશ માં હું ચાલી રહ્યું હે ને આપણે પરિવારના સદસ્ય પરેશાન હે ને એકબીજાને આ ટેમ કેમ ને આલી પાતે આ હેતી સમસ્યા રહી વર્ણન બારા મેં બી નથી જાણી પડતો હ નિર્ણય સાથે બહેન બોનો કેવું ચાંગા કે અગર આપણે એક હાથે બહેન ખાવાનું ને ખા હા એક હાથે બહેને આ સમસ્યા ની સમજ હ તે આપણે દેખ હ કે અંજલિ બોન આપણે સોરણની દૂરી હે બી આપણે વેશ ને બળતી જાય હેમ આપણે દેખ હ કે ઘણા કામ પરિવાર મેં એવું રહી હે સોર તે સ્કૂલ જાય હે ટ્યુશન જાય હે જેમ કે આપણે બતાડ્યું કે રાતે આવીને ફેરે આપણે મા બાપ ખેને ટાઈમ નથી મળે હે તે વી ખુદને એકલો સમજવા માંડી છે હેમ જેમ ખતે આપણે દેખો હ કે વણ સોરમાં બીજી ભાવના હે બી વધારે બળવા માંડી છે હેમ તે ભાઈ બોનો કેવું ચાંગા કે આપણે સોર બલદે બી એક વખત હોસવું હે ને હાથે મળીને ખાવાનું ખાવું હેમ જેમ ખતે આપણે દેખો હ કે આપણે ઘરના સોર હે બી વાતો વાતો મેં વણની મનની વાત હે બી આપણે બતાડી નાખી હે જેમ ખતે આપણે સમજી જહ કે આપણે સોરને મનમાં હું ચાલી રહ્યું હે વે આગે હું કરવાનું ચાહી રહી અને કઈ દિશામાં આગળ વધી રહી હે
1: હવે મનીષા બોન આપે સહી કીધું એને સાથે આ જે પરંપરા કમ થતી જઈ રહી હે એના દુષ્પરિણામ મેં આપણે દેખો હ કે ગડલો મન કો એકલો મહેસૂસ કરી રહે परिवार में आपसी समझ कम थे गयो है ने सूरज है ई सामाजिक व्यवहार नती ही की पाई रहा। आए सवे बात करो कि एक हाथे खवानू खवानू हो फायदे है तो अपने देखो हो कि अंत की रिश्ता मजबूत थाए है बातचीत नो अवसर मिले है सूरन ने टेम आली सको गडलो मन क नो सम्मान करी सको ने एना ना जे अनुभव है ई अपने जानी सको ने एने साथे परिवार ने एकता भी बनी तकी रहे है। तो अपने कही सको कि अणी सब चीजों नो समाधान अपने ने शोधवो होगा एने बल्ले भाई बुनो अपना ने दाड़ा में एक वक्त तक कम तकी कम एक हाथे बेने खावानो प्रयास करवो छे। हर परिवार नी दिनचर्या अलग रहे है एटले आ जरूरी नथी के तण टाइम नु भोजन आपणे एक हाथे करो बल्कि एक टाइम कयो भी होवे एनी टाइम आपणे सब हाथे भोजन करवो छे। आपणे देखो हो के हाज नो टाइम एवो रहे जई वक्त घर ना हेत मन क एक हाथे बेने खाई सके एने साथे भोजन करते टाइम आपणे मोबाइल तकी दूरी राखवी है। भोजन करते टाइम आपणे बातचीत करवी है जेम की आजनो दाड़ो आपणो हरते नहीं रहो आजे तमे हूँ नवो हुई क्यों हूँ परेशानी तमा जीवन में है या आजे सब तक की असल तमा हाथे हूँ छु अणी तरीका तक की अगर आपणा परिवार में संवाद शुरू करूंगा तो घणा काणी चीजे असल थई सके। एने साथे भोजन ने हाथे बेहीने खावा बल्ले आपणा ने सब ने प्रोत्साहित करवो है आपणा ने परिवार ने जे गडलो मन कही एने ने भी कहवो है के आविजो आपणे सब बेहीने हाथे खाओ। इने साथे भोजन केवल काम ज नथी पारिवारिक समय भी आपणे हमसवो है जई वगत आपणे भोजन खाई रहो तई वगत आपणे एने जल्दी जल्दी खतम नथी करवो बल्कि परिवार तकी जुड़ तक रहीने अशल अशल वाते करीने पहेलाना जे अनुभव हता एणाने जाणता तके रोजे खावानी कोशिश करवी है ताकि आपणी आ चीजे फेर तकी शुरू था ने सोरो में जे संस्कार नी नीव है ई अशल तरीका तकी पड़ी सके।
0: હવે અંજલિબન એને સાથે કાર્યક્રમના માધ્યમથી આપણે ભાઈ બોનને કેવું જાંગા કે આજે તેજ ને અણી વ્યસ્ત જિંદગીમાં આપણે પરિવાર બલતે આપણે સમય ગાળવું એક ચુનૌતી નથી આપણી જરૂરત હે પણ ભાઈ બોનો કેવું જાંગા કે આપણે નાનાની વાતે નાનાની આદતે ને આપણે રિશ્તાને મજબૂત બનાવવા બલતે આપણે ઘરવાળા હાથે ટેમ ગાળવો ઘણો જરૂરી હે આપણે દેખો કે ઘરમાં એક હાથે બહીને આપણ આ ભોજન કરવાની પરંપરા હે ફેર કતી આપણે પુરાણી પરંપરાને જીવિત કરવી હે એને કતી આપણે દેખો કે આપણે ઘરમાં સંવાદ બળેગા સન્માન બળેગા આપણે સોરો હેવી આપણે બીજાનું સન્માન કરવા હેકીંગા ને અપનોપનની જે ભાવના હે વે ભી મજબૂત થાયગા બહેન બોનો કેવું ચાંગા કે હર પરિવારની પરિસ્થિતિઓ અલગ અલગ રહે હે જ્યારે સબ મનકમ મળીને એક હાથે ભોજન કાઢેગા એક બીજા હાથે બહેની સમય કાઢેગા તંજલીબન દેખો હ કે એકબીજાની જે સમસ્યાએ રહી વી બી આપણે સમજવાની કોશિશ કરી શકો હ તે ભાઈ બોનો આજે આપણે એક નાનો સો પ્રયાસ કરવો હે કે આપણે મોબાઈલ ખતું થોડુંક સેટી રહેવું હે ખાવાનું ખાતવડા પરિવારના સદસ્ય બલતે આપણે ટેમ કાઢવો હે ને વણા હાથે આપણે મનની વાતે સાંજા કરવી હે ને બીજાની મનની વાતે બી આપણે સાંભળવાની કોશિશ કરવી હે જેણ ખતે અંજલીબન આપણે દેખો હ કે આપણે પરિવાર મજબૂત થાયગા ને આપણે પરિવારમાં ખુશાલી એ હંમેશા બની ખતી રહેગા।
1: હવે મનીષા બોન આપે સહી કીધું આયા આપણે ભાઈ બોનોને કેવું ચંગા કે આપણને અણી સબ વાતોનું ધ્યાન રાખવું હે ને પરિવારની જે ખુશી હે એને બનાવીને રાખવું હે પરિવારને હાથે બેવાનું આપણને ટાઈમ કાઢવો હે એના હાથે સમય વિતાડવો હે ને આ જે પલ હે એ આપણને આપણા જે રિશ્તા હે એને હોશે રાખવામાં મદદ કરી શકે। તો ભાઈ બોનો આશા કરંગા કે આજના કાર્યક્રમમાં અમારી આપતી કે જે બી વાતે રહી હે એ આપને ગમી હોંગા કેમ કે હવે ટાઈમ થઈ ગયો હે આપણે અણસ કાર્યક્રમ તકી સૂટા પડવાનું તો સૂટા તો પડ પણ સાથે પહેલા આપણે કાર્યક્રમનું આપણે પતું બતાડ દો તાકી આપણે ભાઈ બોનોને આજનું આ કાર્યક્રમ કેવું લાગ્યું એની બારામાં રાય સુઝાવ આપણને આપી શકે આપણે અણા પતા માટે।
0: હવે ભાઈ બોનો લખી લો અમારું પતું અમારું પતું હે કાર્યક્રમ સમસ્યા સમાધાન વાઘ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાઘધારા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન અમારું પિનકોડ નંબર હે 327001 અજી વધારે

0: જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારા ફોન નંબર માંથી. અમારો ફોન નંબર હે 9414 08
1: રામ રામ.